નમસ્કાર મિત્રો, આજે જેઠ સુદ પૂનમના સોમવારની સંધ્યાએ આપ સૌનું આકાશવાણી કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે સફર માણીશું સુરોની.